0: પહેના, પણ આપણી આ વાલી પીઢીને લાગે કે નહીં નહીં હું વેણો છાવે તો તું કેરી વિદેશ મેં અત્રો ક્રેજ તો ક્રેજ હોય ને ભાઈ વા સંસ્કૃતિ દેખી નહીં તો મેં દેખવા કો અપનાવા કો ઘણો શોખ રહે
1: અપનાવા કો ઘણો શોખ રહે ઓર દેખે મેં દેખીએ કે જ્ઞાન ભી કહે કે ઈ ઓઢણી ને આપ સામાન્ય નહીં માનો હા જીને આપા જાન ભી ઈચ્છા ઉભ્યાની પહેન લેવા
0: મેં આપણે રાજસ્થાન ભી શાને ભાઈ લે રહ્યો
1: હા લે રહ્યો શાને વો ઓડવા કી તરીકા પે બાત કર રહી હૈ આ કે ઈ કો અદબ હૈ કે ભાઈ હા આપ યે મત માનો કે મેં સિર પર ઓઢ રાખી હું તો મેં પડદા પ્રથા ને મહત્વ દે રહી હું અઠે પડદા પ્રથા ને મહત્વ દેને વાળી બાત નહીં હૈ આ મર્યાદા કી પ્રતીક હૈ આ સંસ્કૃતિ કી પ્રતીક હૈ ઓર મેં દેખું કે ભાઈ કતરી મોટી બાત કહીએ તો બોલે ઓઢણી નહીં જેને ઈચ્છા હો તો ગળે મેં ડાલ લો ઓર ઈચ્છા હો તો ચાહે સાડી કી તરહ પહેન લો આ એક અટૂટ રાજસ્થાની સંસ્કૃતિ કે રિશ્તા ને વ્યક્ત કરવા કો માધ્યમ હૈ
0: બિલકુલ તો કંચન પહેલા થન ઠાએ કેડા લેરિયા ચાલતા હા મને આજ ભી યાદ હૈ ક્યોંકિ મોટી મમ્મી દાદી સાન સબ પહેરતા એક જેડો કલર ગુલાબી કલર ડાર્ક ગુલાબી કલર અનવિકા મહિને
1: સફેદ લહેરિયા હોતા ઓ બિલકુલ સહી કહી
0: સાડિયા ભી એડી ચાલી લુગડા ભી એડા ચાલ્યા
1: હા
0: પહેલા કંચન પોલિસ્ટર કો જ્યાદા ચાલતા પોલિસ્ટર સિફોન પોલિસ્ટર હા યા પે લેરિયા વેતા
1: અચ્છા
0: પછી ધીરે ધીરે અમેરિકન ચાલ્યો
1: અચ્છા
0: અમેરિકન કે સાડિયા પે ચાલ્યો ઠીક હૈ આજ તો આપ ખરીદો પ્યોર પે કઈ અચ્છો લાગે લે રહ્યો પ્યોર પે જો આજ કા સમય મેં જો પ્યોર કી સાડી પે લે રહ્યો ચાલે ને મેં તો કહું સબ બેસ્ટ
1: સહી બાત
0: આપ પહેના તો આપણે શરીર કે વો કહીએ ન તો સર કે ફિસલન નહીં હવે પે પ્યોર મેં મેંગો આવે ભાઈ પ્યોર
1: પ્યોર મેંગો
0: આપણા શરીર લાગે કે આપા કઈ પેન રખ્યો ઓર બિલકુલ લાઈટ વેટ
1: બિલકુલ સહી ઓર દેખો ભાઈ પહેલે તો કહીએ લાલ પીળા ગુલાબી એ રંગો હતા જ્યાદાતર ગુલાબી રંગ પસંદ કરતા લેકિન અબ કહીએ કે નઈ જનરેશન કે ફેશન કે વાસ્તે કે ભાઈ ઠીક હૈ કે સબ લોગ ગુલાબી રંગ ને નહીં પસંદ કરે એ વાસ્તે અભી ઇંગ્લિશ કલર ભી આ ગયા
0: ઇંગ્લિશ કલર મિક્સિંગ કલર મસ્ત મસ્ત કલર ચાલ્યા
1: હા
0: લે જાણો પડે છોરિયા લારે લો ભાઈ થાકે પસંદ કર લો
1: સહી બાત હૈ
0: ક્યોંકિ પહેલા તો કટે 100-200 મેં અચ્છો અચ્છો લે રહ્યા આ જતા આ 100-200 મેં તો એક બ્લાઉઝ પીસ હી નહીં આવે બ્લાઉઝ પીસ કઈ 1000-1000 રૂપિયા બ્લાઉઝ કા લાગે
1: બિલકુલ બિલકુલ બિલકુલ
0: તો 10-12 હજાર કા લે રહ્યા ભાઈ મેં
1: બિલકુલ સહી હૈ અબ તો કહીએ કે સમય બદલ ગયો મહેંગાઈ હોગી પણ આપણી સંસ્કૃતિ જાન કી ત્યાં
0: હા સંસ્કૃતિ આજ ભી આપણે યો કલ્ચર જિંદા હૈ
1: હા
0: અબ દેખ કો હે ચુંદડી કો હે
1: સહી બાત હૈ દેખે નઈ નવેલી ને આપા વો લહેરિયો કો કતરો ક્રેઝ હોય નઈ નવેલી કે વાસ્તે
0: હા અરે નઈ નવેલી ભાઈ શ્રાવણ મહિનો આવે અધરત્યો રખો હવે અધરત્યા માં તો લહેરિયો રખે
1: લહેરિયો રખે
0: ક્યોંકિ ક્રેઝ તો હૈ કે ભાઈ હા હવે તહેવાર પે સબ પેલું કે દે રે ભાઈ માં કે તો અધરત્યો આઈ છોરી કે લહેરિયો આઈ
1: ઓ લહેરિયા કી જિક્ર બહુત બડો હોય હે વો ભી દેખો હે મારી સસરાલ સે લહેરિયો આયો હે મારી બેટી કો લહેરિયો આયો
0: દેખો તો સુનિતા યે ભી આપની પરંપરા દેખતો પરને જદી પડલા મે ચુંદડ આવે ઓર પછી પરન્યા બાદ જો અદરત્યો રકે શ્રાવણ કા અદરત્યા મે આવે લહેરિયો
1: લહેરિયો આવે
0: ઓર કણગોર કા અદરત્યા મે આવે મોટડો
1: મોટડો સહી વાત
0: મોટડો જેને બંદેજ ભી કહેવા તો મતલબ કેડ આછી પરંપરા હે હરેક કા નામ હે
1: હા
0: ઓર કણી તહેવાર પે કઈ રખણો યા ઠા હે
1: ઓર જબ ટાબર હોવે તો
0: ટાબર હોવે તો તો પિયર આવે પીળ્યો
1: પીળ્યો
0: હા ઓ પિયર કો હોવે
1: વો તો પિયર કો હોવે
0: વો સસરાલુ કો નહી આવે ઓર સસરાલ વાળા જો અધરત્યો રકે બહુ કે વો તો બહુ કે રેવે પાછો ઘર કો ઘર મે આવે બહુ કા મા બાપ ને તો પાછો અધરત્યો ભેજણો પડે સસરાલ મે તો સાસુ નણંદ કા લિયે જમાઈ કા લિયે સબ કા લિયે કપડા લતા ઘણો ખર્ચો હો જાવે
1: ઘણો હી ખર્ચો હો જાવે ભઈ ઓર દેખો આપણી બેટી ના આપા અચ્છા દેવે ઓર સાસ નણંદ વાને આપા હલકા નહી દે સકા અચ્છો હી કો નહી લાગે આપણી બેટી ને તો પછી ભી આપા થોડો સોચન દે દેવા પણ ભઈ સાસ કો ભી બડો ભારી કામ હોવે
0: બિલકુલ સહી વાત હે ઓર ભાઈ આપણે બેટી ને તો ફેર ભી હલકો દે દો
1: વો વોઈ તો
0: સાસુ નંદા ને અગર આપ હાઉ નહી દેવો તો પહેલા તો નારાજી ઘણા વેતાન ભેજ દેતા અગલે જો માં કે તો નહી છાવે
1: અર ભાઈ आपा भी जाना कि भी मन में कठे ने कठे तो वो भावना आई जावे हाँ, हाँ। तो ये वास्ते अच्छे से अच्छे देवा की कोशिश करा।
0: अरे कंचन पहले तो संयुक्त परिवार वेता हाँ। माँ बाप को तो गणित टाट पोली वेती
1: सही बात
0: ताकि सबकी रोको परिवार में
1: हाँ।
0: नानी सास मामी सास वो लगान घर का सब परिवार
1: सब परिवार
0: सासू जी नंदा देरानी जेठानी पाचा हौजी के देरानी जेठानी काक्या सासू जी बढ़िया सासू जी चाचा सासू जी मामिया सासू जी
1: बताओ कतरा हो जातो
0: आगे हुई है कि हो दो साड़ी नहीं छावे कतरी छाई जावे पहले तो संयुक्त परिवार आज तो वही एक बेटो ने एक बेटी ज्यादा ज्यादा के तो दो बेटा के दो बेटी ये कहो बता तो बेबी कोई नहीं
1: सही बात है।
0: पहले तो छह छह सात सात बेटा बेटी है हर एक मान लो मारो उदाहरण दे मारे पांच भाई तो मारे पांच ही भाई और पांच ही भाभीया के कपड़ा लाना था के ठीक है
1: और माता जी के
0: बेना तो मारी बेना के लाना पचम मारा माँ बाप के लाना अभी मारा हारा में पांच का क्या हौजी है दो का क्या हौजी है तो वाके सबके लाना पाचा दादिया हौजी है वाके भी लाना पाचा बुआ हौजी है मासिया हौजी है मामिया हौजी है वाके भी लाना
1: बोलो कतरो देनो
0: कतरो
1: कतरो
0: मारा पियर को अन खुद का घर को
1: मैं तो ज्ञान को भी धीरे धीरे थोड़े से कम तो हुई हो है
0: घणो कम हुआ
1: है ना
0: घणो कम
1: हाँ।
0: अबे तो घर वाला के रख दे तो मोटी बात है
1: हाँ। और बस अतरो ही होने चाहिए ठीक
0: हाँ।
1: है कि जो बिल्कुल नजदीक नजदीक का रिश्ता है वाने अपनी भावना से लाना चाहो तो वो बात दूसरी है और भी नहीं तो तीसरी चौथी ने पीढ़ी ने ना आप देवा की बात करे तो भी वो थे अगर आपकी भावना ही है तो थे खरीदन पे ना दो
0: बस है? आप रख दो ना सामने वाला पे क्यों अत्रो डालो
1: क्यों अत्रो डालो
0: बेटी दीदी वो कोई कम है
1: बस वही तो
0: चलो भाई कंचन आप ही थोड़ा भावना में बह गया आ जाओ एक आचो गीत सुन ला
1: सही बात है भाई तो, थोड़ा भावना का विषय हो
0: हाँ, तो आप सुन रहे रेडियो मधुबन
1: 107.8 FM
0: सुनता रहो
1: मुस्कुराता रहो

0: ભાઈ કંચન પાછું સ્વાગત કરા હા આપણા સગલા શ્રોતા બંધુ ગામરી માતા કાર્યક્રમ મે આપ સુનિયા રેડિયો મધુબન
1: 107.8 FM
0: સુનતા રહો
1: મુસ્કરાતા રહો
0: કેડા કેડા ગીત ચાલ્યા હે
1: ખેર કેડા કેડા કઈ હે કોઈ પત્ની આપણે પતિ શું મનુહાર કર રહી હૈ ઈચ્છા વ્યક્ત કર રહી હૈ એક આગ્રહ કર રહી હૈ
0: એરો લાવો તો થાને પલકા પે રાખા
1: હા
0: લાવો તો પછે થાને પલકા પે કો નહીં રાખા મતલબ એમે સબ પોઝિટિવ બોલ રહ્યા નહીં રાખવા કો નહીં કહે રહ્યા પર મેં અર્થ સમજ જાઉં
1: હા સહી વાત હૈ મને ચુનર મંગા દેવો નંદી કે બીરા કઈ જણા તો શ્રોતા બંધુ જો નહીં પીડીએ વો નંદી કા બીરા ભી નહીં સમજી છોટા આપણા ટાબર નહીં સમજે તો વો તો બતા દેવા ભૈયા આપણ કોણ નંદી કો ભીરો હૈ અરે બીરા યાની ભાઈ નણંદી યાની નણંદે નણંદ કા ભાઈ
0: યાની ખુદ કા હસબન્ડ
1: ખુદ કે હસબન્ડ તો યાન હૈ
0: સહી વાત હૈ और आप लेरिया की बात कर रहे हैं तो भाई लेरियो देख पहले तो केड़ा केड़ा लेरिया चलता सिंपल आप बात की थी गुलाबी पोलिस्टर पे पचे सिफोन पोलिस्टर पे चालू हुए पचे अमेरिकन पे अमेरिकन का कपड़ा को आज भी मैंने याद नाम याद है शांतिनाथ को पोत
1: शांतिनाथ को पोत
0: शांतिनाथ को पोत अमेरिकन को 60 रुपया की आती साड़ी
1: ओ पूरा ही विश्लेषण कर दियो वाह भाई वाह
0: પછી ધીરે ધીરે ઓર ભી અલગ અલગ કપડો ચાલવા લાગ્યો પછી ડિઝાઇન ચાલવા લાગ્યો આજ તો બઢિયા બઢિયા કપડા મિલે આજ તો દેખો પ્યોર મે ભી મિલે તો આજ
1: પોલિસ્ટર મે ભી મિલે
0: કપડો આવે ને જેના આપા કઈ કેવા પીળા કો કપડો આવે ચુંદર કો કપડો આવે
1: જોરજેટ
0: જોલજટ વા મે ભી ચાલ રહ્યો વા મે ભી ચાલ રહ્યો જોલજટ મે ભી તો તરહ તરહ કા લેરિયા ચાલ રહ્યા
1: સહી વાત
0: લેરિયા પેલી પ્લેન ચાલતા જીમે ખાલી કોર કા ફૂલ વેતા મોગરા કા ફૂલ વેતા ઓર નીચે કે તો લપો વેતો કે બીજો વેતો પછી ધીરે ધીરે બદલાવ આવ્યો આરી તારી કો કામ ચાલવા લાગ્યો
1: લપો બીજો આરી તારી એ સબ હોવે કઈ વો ભી બતા
0: દેખીએ કોર કી વેરાયટી હૈ
1: હા
0: કોર મે લપો વેવે થોડો ચોડો વેવે
1: ચોડો વે
0: બીજો વે જો કંગુરા વાળો
1: યાની ગોટા લપો યાની ગોટા
0: હા ગોટા કે ન્યાને લપો વેતો
1: ઓ મે સમજગી
0: સિમ્પલ પ્લેન પટ્ટો વેતો
1: હા
0: બારીક બારીક ડિઝાઇન વેતી વાણી મે
1: મારે વઠે ઇને પેમક કવે
0: અચ્છા
1: પેમક ગોટો હા થોડે થોડો ચેન્જ હો જાવે ની ભાષા કો
0: ઓર બીજો જીમે ત્રિકોણ ડિઝાઇન વેવે
1: હા
0: કંગરા નીકળે સકાયો
1: હા પાજે ધ્યાન કી હોય થોડી
0: હા હા
1: હે ના હા
0: સકડો વેવે વો
1: સકડો હોય અને
0: બીચ મે ફૂલ આવે તો પેલા તો ફૂલ ભી હાથું બનાતા કોર
1: અરે વો પાંચ પત્તી ના ફૂલ
0: હા પાંચ પત્તી છ પત્તી કા ફૂલ
1: સહી વાત હૈ પેલે ઘણા ઈ ભણતા
0: અરે આજ ભી યાદ આવે તો ફૂલ યાદ આવા દે દો તો ભઈ હું આપા યુ મોડતા
1: તિકોણા તિકોણા બણા અને વો ગોટા કા ફૂલ
0: હા બીચ મે એક ગાંઠ લગાતા
1: બીચ મે ગાંઠ લગાતા ભઈ ચલ મને તમારો બચપન યાદ આ ગયો એક વાત બતા દઉં તને કઈ હોય કે મારે પડોશ મે જ્ઞાન કે ગોટા પત્તી કો કામ કરતા કઠે સિલાતા હોય ઓર બેચારે આપણે જીવન નિર્વાહ કે વાસ્તે કોઈ કુછ કરે કોઈ કુછ કરે ટાઈમ પાસ ભી હો જાવે
0: હા
1: અર તો ભઈ મને ભી ઓર વે સબ છોરિયા રાખતી આપણે કને પીસા તો મારી ભી ઈચ્છા હોય કે મેં ભી ગોટો કિનારી કો કામ કર લું ઓર મને ભી પીસા મિલી સી
0: હા
1: પણ કહીએ મેં ભી થોડા બહોત બના દેતી ઓર વાને ભી સહયોગ લાગ જાતો ઓર મને તો ઇન્ટરેસ્ટ ડેવલપ હો ગયો દેતી રે એક દો દિન ચાલ્યો મેં થોડા થોડા પીસા કમાન લઈ ચાલ ભાઈ ઠીક હૈ છુટ્ટી આયા તો ઘર માં કોઈ વાત નહીં ધીરે ધીરે કર કે મારો તો લોભ લાલચ બળી ગયો કઠે પડાઈ કઠે આપણી સબ અરે ભાઈ લેકિન મારે તો ઘરવાળા કહી હૈ કે એજ્યુકેશન કે પ્રતિ ખાસ અવેરનેસ હી એક દિન તો મારી માં ધીરે સે જાર મારે કાન કે ચુટકી ભરી અર મને ઉઠા લી ના કે વો દિન મને આજ ભી યાદ હૈ
0: અચ્છા
1: ઓર બડી હોગી મેં તબ તક સોચતી કે દેખો વા બે સબ ભી તો ઘણી જણી છોરિયા કરતી યાન કો કામ
0: હા
1: બાકી માને એત્રો ધ્યાન નહીં દીયો પઢાઈ પે તો એ વાસ્તે મેં ઘોટા મેં અર યામ કે છોટે છોટે કામ આમી રહી ગયા પણ મારી માં એજ્યુકેશન મેં ધ્યાન દી તો આજ મેં સબ ને પઢા કુછ ને કુછ બના દિયા
0: બિલકુલ ખુદ હી શિક્ષિકા બન ગયા
1: હે ઓય
0: સહી હૈ તો વો કહેવાય થોડી ચીજ મેં આપા અટક ગયા
1: હા
0: પછી આપ ઉપર નહીં આ